0: πουλί.
1: Σαν το μη.
2: Σαν το μη.
0: Σαν το μη.
3: Αν χακκύρδεπα, ισαργεπλε განσακουθρεπούλη πυροβεπίτ. Λίπερτις όκρος έσχζε. Αιγεία χαλή. Αν γάτμο ήταν όκροτη ουζρούναλ κοπήλης έσχη, στραπάτ τα μάρτιβατ. Μη είχε όκρος σέπασεβης μαγαλή τάριπη. Δαγουίρεκε. Νούλη σάμι όρη, όρη, ορμοτστατχούτμετη, ορμοτστατχούτμετη, νούλη νούλη. Αν γκβέτσμιε Λίπερτις ουαχλό εσπίλιαλσι.
4: Λίπερτι. Ჩვენი ბანკი.
5: ვიჰაუსი 6 წლისაა. ტოპ ფასები ქვეყანაში. შპალერი 7 ლარი და 50 თეთრი. ხელსაბანი 39 ლარი. საოფისე მაგიდა 79 ლარი. მაგიდა 4 სკამით 349 ლარი. კედლის გაზის ქვაბი 959 ლარი. ერთა დაუღნიშნოთ ვიჰაუსის დაბადების დღე. ვაზისუბანი ჯუმბერ ლეჟავას 22. ჰუალინგ პლაზა.
6: Gangashia, Gaudibart.
7: Video camera bi gadamozmet. Tsotskhali da Twitch gupebi quratkherit.
8: Teknikuri samsakhuris mzat qopna.
9: Sakhandro signalizatsia funksionireps.
10: Gatsvis samsakhuri magistri, qvela riski dazveulia.
11: Magistri, 20 tsliani gamotsdileba.
12: Magistri, nomer pirveli Okros brandis mplobeli.
13: Magistri, dargis lideri.
14: Gatsvis samsakhuri magistri, direktori Tatarigis polkovniki Tornike Jojua.
15: Telefoni 599-11-20-20.
16: როდესაც ბიზნესი მზადაა განვითარებისთვის. რადიო დარდიმანდის სარეკლამო სამსახური 2-19-20-10.
17: საათის დარდიმანდი.
18: რუბრიკის სპონსორია რესტორანი დოლაბაური. ფეხბურთის განწყობა და ქართული სტუმარმასპინძლობა. ტელეფონი 574-477-477.
19: Πατανά κοκό, ημερελό,
20: πράσι πάλι.
21: Ραδιο Δαρτιμάντης, εξκλούζι.